0: Asian fusion and authentic Indian. With a relaxing seating arrangement for dine-in and takeaway options at our two locations, Mother India Kitchen, Port Road, Alberton 08711-26878 and Cinnamon Curry, Findon Road, Woodville South 08708032201. You can contact for your private or official functions. We are proudly announced that Mother India Kitchen and Cinnamon Curry are the sponsors of this program.
1: Seeking a genuine assortment of spices and authentic Desi products? If so, a visit to Royal India Groceries is indispensable. Transporting you to the heart of India, it offers an exploration into Desi culture. Situated on Marion Road in South Plympton, Royal India Groceries welcomes visitors 7 days a week. For any queries or further information, please reach out on 08-8371-0051.
2: For setting up of tax-effective business structures, tax advice, business activity statements, and income tax returns, please contact LSM & Co. Chartered Accountants. Individual tax return fees start from only $77. Conditions apply. You can find them at 212 Prospect Road, Prospect, or call them on 8342 3923. LSM & Co, a sponsor of this program.
3: Thinking about a home loan, car loan, or refinancing in Adelaide? Mortgage Choice's Jags Lakhani is your local mortgage advisor in South Australia, ready to give you expert support that reflects your needs. Need a first home loan, investment, SMSF, personal or construction loan, or even car and business lending? Jags works with over 35 plus lenders, so you get more choice, more flexibility, more care, and more local support. Whether you're buying, refinancing, or need help finding the right loan, Jags is your trusted part, guiding you with clarity, honesty, and personal attention every step of the way. Call or email Jags Lakhani today for a free consultation. That's 0451956659, or visit mortgagechoice.com.au/jags.lakhani. Unlock the right way forward.
4: A proud sponsor of 103.15 EBI FM.
5: Namaskar. Jai Sri Krishna, Jai Jinendra, Jai Swaminarayan. 5 EBI 103.1 FM Akashwani Adelaide thi Sheetal Patel na pranam. Aaj thi sharu thata Navratri na પ્રસંગે ચૈત્ર પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના 9 દિવસ એટલે કે નોરતા. તો તમારું બધાનું સ્વાગત છે. નોરતાની તૈયારી તમે બધાએ ખૂબ જ કરી હશે. માતાજીના અનુષ્ઠાન કરવા માટે થઈને, ગરબા ગાવા માટે થઈને, જુદા જુદા ચણિયા ચોળી તૈયાર કરીને બધા એકદમ એક્સાઇટેડ હશે. પાસીસની વ્યવસ્થા તો ડેફિનેટલી થઈ ગઈ હશે. તો નોરતા આ દિવસોએ હિન્દુ લોકો નવદુર્ગાનું વ્રત, ઘટ સ્થાપન તથા પૂજન કરે છે. હિન્દુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટ સ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. આ પૂજન 9 દિવસ સુધી ચાલે છે. 9મે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં પણ વ્રત પણ કરે છે. ઘટ સ્થાપન કરનારા 8મ કે 9મે દિવસે કુંવારિકા પૂજન એટલે કે કુમારી ભોજન પણ કરાવે છે. આ ભોજનમાં 2 થી 10 વર્ષ સુધીની ઉંમરની 9 કુમારિકાઓ હોય છે. આ કુમારીઓના કલ્પિત નામ પણ છે, જેમ કે કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં 9 દુર્ગામાંથી નિત્ય ક્રમવાર 1-1 દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે. આબોહવામાં વસંત અને પાનખર જેવા 2 મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ 2 સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ ઉર્જાના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે 10 દિવસ તે નવરાત્રિ પછીનો દિવસ છે. નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને 10 દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે. તો આપણે એક ગીત સાંભળીએ.

વેલકમ બેક મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા નવરાત્રિ વિશે. નવરાત્રિના 9 દિવસ પછીનો 10મો દિવસ એટલે કે દશેરા. દશેરા એટલે એકલા ફાફડા જલેબી ખાવાનું નહીં, પણ દશેરાનું એક મહત્ત્વ છે. નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિનો ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને 10 દિવસનો ઉત્સવ બની ગયો છે. તેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે. આ 10 દિવસોમાં માતા મહિષાસુર મર્દિની દુર્ગા માતાનું વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ભક્તો દ્વારા નવરાત્રિ અને દુર્ગાપૂજામાં રોશનીના દીવાથી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં 4 વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જેના નામ વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે. આમાં આસો મહિનાના શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંતકાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ એટલે કે વસંત નવરાત્રિ શક્તિના 9 સ્વરૂપોની રીતે 9 દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંત ઋતુમાં ઉજવાય છે, એટલે કે માર્ચ એપ્રિલ મહિનામાં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 9 દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ એટલે કે અષાઢ નવરાત્રિ. ગુપ્ત નવરાત્રિ, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે, જે અષાઢ એટલે કે જૂન જુલાઈ મહિનામાં શક્તિના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષ દરમિયાન અનુસરવામાં આવે છે. શરદ એટલે કે આસો નવરાત્રિ. આ ખૂબ જ મહત્ત્વની નવરાત્રિ છે. તેને સામાન્ય રીતે મહાનવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે, કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષમાં થાય છે. માટે ચોથી નવરાત્રિ એટલે કે પુષ્ય પોષ નવરાત્રિ. પુષ્ય નવરાત્રિ પોષ નવરાત્રિ મહિનામાં શક્તિના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રિ પોષ શુક્લ એટલે કે પોષ સુદ અજવાળિયું દરમિયાન ઉજવવામાં આવે છે. માઘ નવરાત્રિ. માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે. મહા એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શક્તિના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આપણે વાતો તો ચાલતી રહેશે, તો એક ગરબો સાંભળી લઈએ.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો 5EBI 103.1 FM આકાશવાણી એડિલેડથી શીતલ પટેલને. તો તમને આજનો પ્રોગ્રામ ગમ્યો હશે. ફરી આવતા પ્રોગ્રામમાં આપણે વધુ વાતો કરીશું. તમને આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો તો તમે તમારા સુઝાવ મોકલી શકો છો hello@edilade.com.au પર. તમે સાંભળતા રહો આજનો ગરબો અને નવરાત્રીમાં ખૂબ જ ઝૂમો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. બાય.